0: હા તો નંદુભાઈ દેખો સાત્રો બઢિયા મન ભાવન રંગ રંગીલો રાજસ્થાન નો ગીત સુણાઈ દીધો ઓર મન એકદમ પ્રસન્ન થઈ ગયો સા
1: બિલકુલ સા ઓર અબે દેખો કાર્યક્રમ મે આપી આગે બડા
0: ઓર
1: મોસમ રી જાણકારી આપણે કિસાન ભાઈ બહેના ને દા તો દેખો આપી વાત કરા કે દેખો ઉદયપુર મે અધિકતમ તાપમાન જો હે આવા વાળા દના મે 41 ડિગ્રી ઉં 43 ડિગ્રી રે વચ્ચે રહેવાની સંભાવના હે ન્યૂનતમ તાપમાન જો હે 27 ડિગ્રી ઉં 28 ડિગ્રી રે આસપાસ દર્જ ક્યો જઈ શકે સા
0: સહી વાત
1: અને અલાવા દેખો દિન રે સમય મે તેજ ધૂપ રે લારે શુષ્ક ઓર ગરમ હવા જને આપી લૂ કા ચાલવા રે સંભાવના હે સા હવારી ગતિ રી જટે વાત કરા તો દેખો 15-25 કિલોમીટર પ્રતિ ઘંટા રે વેગ ઉં હવા ભી ચાલી શકે સા
0: ઓર હાતે હાતે માનસૂન રી સ્થિતિ રી વાત કરા તો દેખો સા હાલાકી આસમાન મુખ્ય રૂપુ સાફ રહેગા
1: બિલકુલ
0: લેકિન આજ જન ટાઈમ દેખો દોપહરે બાદ આંશિક રૂપુ હલકા બાદલ છાયા ઓર ધૂલ ભરી હવા ચાલી તો અસી કાલે ભી સંભાવના વહી શકે સા ઓર દેખો સા બાર તો